yang zhe nan bi rong chen dang zhe di nam ge san kan de huan jin de zhe ji lang kan de yu bi kan de nan ba nga zhu de le da ta nan ba ti san jin long jin ban de ne chong jiang de nian chen kan wo ge le long chen dang chong ge shang qin zhen de nian tuo qi xi bi kan ni jian yang zhe ge de nu ge de zhe lam dun xi bi ti zu ji ren ge ta tong ni qin de ren ge nian chen de da zong de ma ge qi xi ni ne tan dong zhen xi qi yan bi ke la ji ba ke ge xin ge ma ren ni xi 아래 드는 거 단시 근로 인지나 아마도 우리랑 좀 큰 하는 점점들이 돌아 친근 점점이 또바 친분이 마인 드는 거랑 진지나 점점들 돈친 숑이 지신 좋은 가시 어 무슨 것이요 되게 되는 거랑 진짜 당제와 되는 거 조된 진당제위 저와라다 좋으나 아주 되게 된지 그슴 일가 섬다나 아가 땅 되게 된지 그슴 일가 섬된 특가스가 마카브리온 워크업스시 레디나 정말 같이 냠치다 되는 하루 남시 딱 시간 가려고 누가 되는 거 사실 소소가 남시 니천데 이제는 그게 주에 되는 닝거 유슈 땅 골로 때문 신해 땅 텐데 좀 아 마포 소종 사실 각인데 차를 총총 바바니 나 차름 정정 바지리 상체는 그저 사그지 않다 남 타원이 심응지리 Dēnāng nyinggirī yīnjī nā yūshū gāsā chā māng chēkī tāng, gōlūg tāng, tēmchīn zōng, chīnān tāng, xīnghē zōng, tēntē zōng tāng, mālū sūg zōng gā sā chā kākīndē chārā chōng chōng bāpā nī yāng nā chārā mchāng tsāng bāp jirī. Dēnāng jirtu tāng chīmr lēb zōng, chāndā zōng, dārlīg tāng, bāma zōng, shikri zōng gā sā chā kākīndē chārā mchāng tsāng bāpā tāng, chārā mbāp tsāng jī nā xōmī xīng nī xōmī jī sīm gā wā chī. 想起那个就啥个的讲的了，那么他话呢，什么讲的？

0: 야, 형님이 조금 총총소 지나봐 대모이나. 아리 뜨나 조금 총총 창마그 희슬 때자 합제지 직직시비 디천들라. 뜨나 대령형 보자르짐 그 나왔음 그 원마일란드가 뜨나 아 제용 그 조금 총총 능기스 올 카와진 그 조금 총총용아 디천라 자히 대럭시. 아리 뜨나 조금 총총 창마그 희슬 때 합제지 직직시비 디천데 책이 송니나. 지지야히 다나 포자르짐그 지조 모츠가 통통지에 조금 총총 창마가 나와 돌아뉴고 아제시 지지시비 디친지나 로리다 저기 치흐진인데 스탄클리오카 넌지나 저로 우스통치 겹자 세니루이 르다트구이 치진인다 르티치 아마술 돈친땅 잔릉용가 마가트톨 젠람타 코르소노가 시바 창마 지진이 주제라 땅클리즈야 아 셰이츠만 나르츠자 노치 동으로 모르고자 시비 케근 간송 시비 쳇터 저도 동치 급자 시르글이다 적식 브 업제치야 아 망수 엄을 냠들 산츠고 모스코니 린든 산츠고 디다 등이 야콥 소시 팀다가 공투 첨부고고니 잔지다 아랑리라 야콥 소시 로츠 쇼크크 시바 마르수자 노시 동위 니와 텐드이니 아 총들이 이제나 로리 다트비 치흐친다다 제치 시비 디친디 땅클리스 넌이나 잠릉게 야크 소시 샤이거 초니 케근라 링컨 디흐순 케근 소수뇽위 케근 소르중게 케근한 간송이다 등이 시비 소버를 르지라 시퍼 나르수자 노시 동으로 응얼굴 샤쳇다 즈노게 디친즈그리야 Тартангинан замланга яка мэнг чэхийгэ шэрдатэгүй цэй хчигнэнда шибий дичэнла данкэлэ юг. Дэбзэнгэн ацо сунгэна ян дэбзэнжэла. Дэчэнгэ тэгэ чонгчонг цангмагэ ян арэнгэ дичэнда чэхэ шунгнэйна нэ джабжунгэ нэна лорджинда ян цэгэ зэгэ нэна джинга ючу шэгэ гэчэг.
1: Шэзаза, шэзаза.
0: Ari, tana jeshi tikshikshipi di chinga nyamundi njina lhobta sosu shi chungkang gangmanga da tuku chungchung juan tangjian. Layang lang na ngani, shtamshien na ngani, shabdu chamna ngani, tamo tuku chungchung gangmangzga chunjina yang, kargi kartag chema chungsum gangmangzga chini datangi, tuku chungchung changmaga tikshikshipi di chindi arangtang nanyam shignuga lhobtuk sotang, arangtang guajin chinuga girgin nambatang lanta, dax zimu natsuk hualarukyoni. Dibzind, didangna po jarjimga yung shkimdatang thambaga guni nachung shipi gatsi limtsinga nanga dikchik shipa cho tang dhewa yung nuga yanghi tang dihanchini yina dhukku chongchong sikhkari yung nuga monci, shila, gangmang zhig cheta godik shiyo dina dhukku chongchong changmaga yung nachung shipi gatsi limtsina nyanju nang gisa dheeranga rikzila shibta nyanju nga riwa yin Ya, nyongnyiwi, dhukku chongchongso, dana ngati dherangga nachong shibi gatsi limtsinga jogi dhengjirna mahshibi yahngwanda ngarjin azo jichinzga lakshila jingyena chamwada. Limtsin ngunmaga choni nyamchuyin nuga lakshilda chacho longu na yoka, mena po dharjimga yang jarxchindo nyuyil. Gyamtsu chi mungum khang, jepi wangzul nurji man, doyun hchepi mungum khang, kipa lakshiji mungum segulundarila. Dērāng jīnā yāng jāg nāng nī sāyib jēk nāng nī dēmī dāt tāng nī chokū chōngchōng cī dān jīnā dīb jintab jāng gā yō nī jīngā yō nī tāmū gā lakshat zīg chī chūnyāb chū yī yā gāng yīn zī tāng nā kīpā nām jī xiebā yā xīxā xī nā kīpā rab jāng wā lāng ar gān zhūn xio pā lā gā lāmbū kī jāng yuān dān mēn sē gu nōng dā yī yā tāna chokū chōngchōng cāng mā xī sōng chōng tī nī wī lī xixia gangmangziga lhobzhungi juuda xie gachiga. Dana gawuchila nantan dambi chi yacirzinu huitarda pu jarjimga yangxirxingdun juyil. Kuipa namji xiebaya xixia xina kuiparabzhang. Walang arganjun xiobala galambu kuijang yuandanman. Ri, deranga lakshindangina yang zhugu chongchong cangmaga nyambi wakajili dambi nolanyur. Ri, dana zhugu chongchong cangmaga shibdan yunja Pau jarjim ge, jina, danga zu shkenchen ina choko jalam ni Java ge jilm kangmang zgni ta lota sosu ge ta chixi xipi tichin di ta kuni ko nu yang nan di ngin ma ili ru ku nu ge ga nyen ja par kangmang zgir ta an di ru ku nu ti na xi ge nyem ga ni po jar jim yang chung di ni chixi xipi tichin de ro li yong zga ti tang na chung xi ti ge lo da kangmang zgi yang shir ko ri shi chen ye tam ni de mo zgir di bzin ge zhu ku chung chung chang ma ge yang tang di na chung xi pi ga ci lim chen dang zhu wei nang yi se zhi qi xi bi ge di xin ge ga bu si rang rang ge juan tang gong ju di han qin ni rang ni le qi yi ga xin yu nu ge xi zhong ra ri zhong pa ma deng san de dan jin na ye ku ru zhong qi mei ju de xi ge qi ga ri de na da sheng ge zhi qi xi bi di xin ge ni mun de yang na chung xi bi ga ci lim chen ge ge le ma zhe ga zong a mi nu ru xi zhong kheng ra zhe ga zong de xi jin mei du xi zhong kheng di men jin na ma chen na zong jin kheng bo meng qi kheng ra 아 마친의 종스다우 지충캉지가 조고총총 강망즈그 지지시비 디친디 팔용노가 자히 몬츠그라 실르즈그체도 고지시욕 다나가치 나섬가 원마일란디가 땅아 조고총총 창마가 지지시비 디친나로 고노가 조르능자 자히 몬츠 실른디 창마 진년주이 다나 조고총총 창마가 셔던 용고